વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે શનિવાર, ભાદ્રપદ માસ દિનાંક 14, શક સંવત 1948, તદનુસાર તારીખ 5 સપ્ટેમ્બર સન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં હું મનોજ રાણા આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું. આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: पढ़ियो
1: ऑफिस
0: हेलमेट तो पहन तो जा।
1: अरे कहीं ना था
2: કઈ ના થાય આ બહુ નોર્મલ ડાયલોગ છે જે આપણે રોજ બરોજ ના જીવન માં સાંભળીએ જ છીએ બાઇક ધીમે ચલાવજે અરે કઈ ના થાય હેલ્મેટ પહેરતો જા અરે કઈ ના થાય ડ્રાઈવ કરતા કરતા ફોન ના યુઝ કર અરે કઈ ના થાય સીટ બેલ્ટ તો પહેર અરે કઈ ના થાય આ રોંગ સાઈડ છે અરે કઈ ના થાય સાંભળ્યું છે ને પણ જોવા જઈએ તો વાત તો સાચી જ છે એક વખત માથું છુંદાઈ જાય પછી તો કઈ જ ના થાય કાર ક્રેશમાં એકાદો હાથ જતો રહે પછી તો કઈ જ ના થાય રોંગ સાઈડ ચલાવતી વખતે કારની સાથે સાથે જીવ પણ ખોઈ બેસીએ પછી તો કઈ જ ના થાય એટલે જ હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો હેલ્મેટ અવશ્ય પહેરો ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગથી બચો ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ ફોન્સનો ઉપયોગ ટાળો અને ટ્રાફિક સિગ્નલ્સને ફોલો કરો
3: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત
4: બે દાયકા પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જોવાયેલ

0: વાઇબ્રન્ટ ગુજરાતનું સપનું આજે વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વાસનું પ્રતીક બન્યું છે. આ જ વિઝનને કેન્દ્રમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 કર્ટન રેઝર કાર્યક્રમે ગુજરાતના ઔદ્યોગિક રોકાણમાં એક નવી દિશા આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓને ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી થવા આમંત્રિત કર્યા.
1: પ્રધાનમંત્રીજી કે શબ્દ ધારા સંકલ્પ કો હમ વાઇબ્રન્ટ ગુજરાત કે માધ્યમ સે ગતિ દેંગે. આજ મેં દેશ ઓર દુનિયા કે એન્ટરપ્રિનર્સ ઇન્વેસ્ટર્સ ઓર બિઝનેસ લીડર્સ કો ગુજરાત આને કા નિમંત્રણ દેતા હું. આઈએ ગુજરાત કી વિકાસ યાત્રા મેં સહભાગી બનીએ, નએ અવસરો સે જુડીએ ઓર ગુજરાત કે યુવાઓ કી પ્રતિભા કે સાથ અપને ભવિષ્ય કો જોડીએ.
0: ગુજરાત હવે માત્ર પારંપરિક ઉદ્યોગો જ નહીં પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 થકી સેમિકન્ડક્ટર, ફિનટેક, ગ્રીન હાઇડ્રોજન અને એઆઈ જેવા ભાવિ ઉદ્યોગોમાં રોકાણનું વૈશ્વિક હબ બનશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના મંત્ર સાથે આગળ વધી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત રમતગમતનું ગ્લોબલ હબ બનવા સજ્જ છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતા કહ્યું. રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી. મુખ્યમંત્રીએ ડભોડાના રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરી. રાજ્યભરમાં જન્માષ્ટમીના મેળાઓ મહાલવા જનમેદની ઉમટી. આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો મુકાબલો અને ગુજરાત સુપર લીગમાં કર્ણાવતી જાયન્ટ્સ અને સુરત સ્ટ્રાઇકરનો વિજય. સમાચાર વિગતવાર. ગુજરાત રમતગમતનું ગ્લોબલ હબ બનવા સજ્જ છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ ડબલ્યુએપીએસ 2026નો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતા કહ્યું હતું. સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અને સ્પોર્ટ્સ ઇન્જરીના મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિશ્વભરના ખેલાડીઓ માટે ગુજરાત મહત્વનું કેન્દ્ર બનીને ઉભરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી શરૂ થનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં વિશ્વના પેરા તીરંદાજો ભાગ લઈ રહ્યા છે.
1: अहमदाबाद गुजरात और भारत आने वाले दिनों में खेल जगत के चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो चाहे पैरालंपिक से जुड़े हुए खेल हो चाहे अन्य स्पर्धाओं सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है. सभी प्रकार की स्पोर्ट्स की फैसिलिटी का ये हब बनने जा रहा है.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ખેલે તે ખીલે મંત્રથી ભારતના સ્પોર્ટ્સ સેક્ટરમાં 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આવ્યું છે તેમ તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર પણ રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે જે અંતર્ગત ગાંધીનગરમાં 316 કરોડ રૂપિયાના ખર્ચે એશિયાનું અત્યાધુનિક પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર તૈયાર થઈ રહ્યું છે.
2: હમણાં જ ગ્લાસ્કોમાં રમાયેલી કોમનવેલ્થ ગેમમાં દેશના ખેલાડીઓએ 39 મેડલ જીત્યા, તેમાં પણ 7 મેડલ દિવ્યાંગ ખેલાડીઓના છે. ગાંધીનગરમાં 316 કરોડના ખર્ચે અતિ આધુનિક પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું કાર્ય પ્રગતિમાં છે. પહેલા ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક દિવ્યાંગ ખેલાડીઓને ₹10 લાખની સહાય આપે છે અને મેડલ વિજેતા ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માનિત કરે છે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન શીતલ દેવીને પેરા આર્ચર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો. આજથી 9 સપ્ટેમ્બર સુધી યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતના 29 તીરંદાજો ઉપરાંત ચીન, બ્રિટન, ફાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, સાયપ્રસ, ચેકિયા, ઇરાક અને રશિયન ફેડરેશન સહિત કુલ

0: 19 દેશોના તીરંદાજો ભાગ લઈ રહ્યા છે. ગાંધીનગર સ્થિત ડભોડાના શ્રી રણછોડરાય મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્મોત્સવ મનાવ્યો હતો. મુખ્યમંત્રીએ રણછોડરાયજીના દર્શન કરી આરતી ઉતારી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો ભક્તો સાથે મુખ્યમંત્રીએ કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો. ડભોડા હનુમાનજી મંદિરમાં પણ મુખ્યમંત્રીએ દર્શન કરીને આરતી ઉતારી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે રાજ્યભરમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાનના વિવિધ શણગાર સાથેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જામનગરના સાંસદ પૂનમ માડમે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
1: જન્માષ્ટમી એવમ કૃષ્ણ જન્મોત્સવ કે પાવન અવસર પે આપ સભી કો શુભકામનાએ દેતી હું એવમ દ્વારકાધીશ કે ચરણો

0: आप सभी को शुभकामनाएं देती हूँ एवं द्वारकाधीश के चरणों में प्रार्थना करती हूँ कि उनके आशीर्वाद हम सभी पे हमेशा बने रहे। हर बार जब हम इस अवसर के साक्षी बनते हैं तब एक अलग ही नई ऊर्जा का संचार हम सभी में होता है, दिव्य दर्शन का भी सभी को लाभ प्राप्त होता है।
1: ખેડા જિલ્લાના રણછોડરાયજી મંદિરે પણ જન્માષ્ટમીની ભવ્યતાથી ઉજવણી કરાઈ। જન્માષ્ટમી પર્વ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું તો અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે મોડી રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય આતશબાજી કરવામાં આવી। મોડી રાત્રે બરોબર 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। જન્માષ્ટમી પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના મંદિરે પણ અલૌકિક કૃષ્ણ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો। જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી। અંદાજે 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને અલંકૃત કરાયા હતા। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જન્માષ્ટમી નિમિત્તે શ્રી મનોહરનાથજી મહારાજના અખાડા પરિસરમાં આવેલ અખંડ ધૂણીના દર્શન કરી મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી। બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં પણ જન્માષ્ટમી પર્વને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાક દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ એનિમેશનના માધ્યમથી કૃષ્ણલીલાના દર્શન કર્યા હતા તો પંચમહાલ જિલ્લામાં ગોધરામાં પણ રણછોડજી મંદિર ખાતે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/un, અમારા એક હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો। જામનગરના શ્રાવણી મેળામાં જામનગર પોલીસ દ્વારા પ્રથમવાર ડ્રોનથી નજર રખાઈ રહી છે। મેળામાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસ તંત્ર દ્વારા ભીડનું નિયંત્રણ, ખિસ્સા કાતરુઓ પર નજર તેમજ કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવોને પહોંચી વળવા માટે દિવસ દરમિયાન ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે। ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર પ્રદર્શન મેદાન અને મેળા વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે તો રાત્રિના સમયે પણ પોલીસ દ્વારા નાઇટ વિઝન ક્ષમતાવાળા હાઈટેક કેમેરાથી સજ્જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પરંપરાગત અને ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અગાઉ નવસારીમાં શરૂ કરાયેલી જનભાગીદારી પહેલો પર પ્રકાશ પાડ્યો। નવસારીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે સ્વચ્છતા અભિયાન, પોષણ સહાય, સુકન્યા સમૃદ્ધિ ખાતા, વરિષ્ઠ નાગરિકો અને અપંગ વ્યક્તિઓ માટે સહાય અને શેરી વિક્રેતાઓને આધુનિક સ્ટીલ ગાડીઓનું વિતરણ જેવા થયેલા કાર્યોની વિગતો આપી હતી।
2: નવસારી જિલ્લાના 389 દરેક ગામોમાં માઇક્રો સફાઈનું કામ ચાલી રહ્યું છે। નવસારી જિલ્લાના 3600 જેટલા કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટેના પ્રયત્ન કર્યા છે। સગર્ભા બહેનોને પણ ત્યાંથી 1 વર્ષ સુધી એ બહેનને પૌષ્ટિક આહાર અને ડોક્ટર તરફથી લખીને આપવામાં આવેલી કોઈ પણ દવાનું પ્રિસ્ક્રિપ્શન એ લઈને એને મફત એને દવા મળી જાય એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।
1: આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે દેશભરની સાથે સાથે આજે શિક્ષકોને સન્માનિત કરવાનો દિવસ છે। આજના દિવસે રાષ્ટ્રપતિએ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। વરસાદને અસર કરતી 2 સિસ્ટમોમાં કાર્યરત હોવાને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું। રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 23 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસ્યો હતો।
3: जो मानसून सीजन में रेनफॉल हुई है 514 मिलीमीटर गुजरात एज ए होल स्टेट रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 615 मिलीमीटर होना चाहिए तो अभी भी गुजरात स्टेट एज ए होल 16% डिफिशियंट है नॉर्मल के हिसाब से 1 जून से लेकर 4 सितंबर तक।
1: મહિલા ક્રિકેટમાં આજે એશિયા કપના T20 ગ્રુપ એના છેલ્લા મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે। ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે। ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત 3જી જીત સાથે નોંધાવવા માટે પ્રયત્ન કરશે। દરમિયાન પાકિસ્તાને અત્યાર સુધી ફક્ત 1 જ મેચ રમી છે જેમાં તેણે થાઇલેન્ડને હરાવ્યું છે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ 3ની ગઈકાલે રમાયેલી મેચમાં સુરત સ્ટ્રાઇકર્સે ગાંધીનગર જાયન્ટ્સને 4-1થી માત આપી હતી, જ્યારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચમાં કર્ણાવતી નાઇટ્સનો 2-1થી વિજય થયો। આજે સાંજે પ્રથમ મેચ સૌરાષ્ટ્ર સ્પાન્ટ્સ અને અમદાવાદ એવેન્જર્સ વચ્ચે, બીજી મેચ સુરત સ્ટ્રાઇકર્સ અને કર્ણાવતી

0: લાઇટ્સ વચ્ચે રમાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગઈકાલે ભાવનગરમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે જાળિયામાં પીએમ શ્રી શાળાના વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, તળાવ અને રમતગમતના સાધનોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મોટી રાજસ્થળીમાં નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરી અને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર ટોલી તેમજ વડિયા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ તથા વર્ગખંડનું ખાતમુહૂર્ત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત રમતગમતનું ગ્લોબલ હબ બનવા સજ્જ છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવતા કહ્યું. રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી. મુખ્યમંત્રીએ ડભોડાના રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરી. રાજ્યભરમાં જન્માષ્ટમીના મેળાઓ માહલવા, જનમેદની ઉમટી. આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો મુકાબલો અને ગુજરાત સુપર લીગમાં કર્ણાવતી જાયન્ટ્સ અને સુરત સ્ટ્રાઇકરનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
2: वैदाय का पहला तत्कालीन मुख्यमंत्री अने वर्तमान वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी द्वारा जुवायेलू वाइब्रंट गुजरात नु सपनु आजे वैश्विक रोकाणकारो माटे विश्वास नु प्रतीक बन्यु छे. आज विजन ने केंद्र मा राखीने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना नेतृत्व मा नवी दिल्ली मा वाइब्रंट गुजरात ग्लोबल समिट 2027 कर्टन रेजर कार्यक्रमे गुजरात ना औद्योगिक रोकाण मा एक नवी दिशा आपी. मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले उद्योग जगत ना अग्रणियो ने गुजरात ने विकास यात्रा में सहभागी थवा आमंत्रित कर्या.
3: प्रधानमंत्री जी के शब्द धारा संकल्प को हम वाइब्रेंट गुजरात के माध्यम से गति देंगे. आज मैं देश और दुनिया के एंटरप्रेन्योर्स, इन्वेस्टर्स और बिजनेस लीडर्स को गुजरात आने का निमंत्रण देता हूं. आइए गुजरात की विकास यात्रा में सहभागी बनिए, नए अवसरों से जुड़िए और गुजरात के युवाओं की प्रतिभा के साथ अपने भविष्य को जोड़िए.
2: गुजरात हवे मात्र पारंपरिक उद्योगों ज नहीं परंतु वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2027 थकी सेमीकंडक्टर, फिनटेक, ग्रीन हाइड्रोजन अने AI जेवा भावी उद्योगों मा रोकाणनु वैश्विक हब बनशे. माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना नेतृत्व मा गुजरात सरकार विकसित भारत 2047 ना संकल्प ने साकार करवा विकसित गुजरात ना मंत्र साथे आगळ वधी रही छे. वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2027.

0: આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસે શિક્ષકોને તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવી નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ આજે 48 શાળા શિક્ષકો અને 21 અધ્યાપકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ SRCCના શતાબ્દી સમારોહમાં સંબોધન કરશે. વિદેશમંત્રીએ જણાવ્યું કે ભારત રશિયા અને યુક્રેન સંઘર્ષ સમાપ્ત કરવામાં મદદ કરી શકે તેવા ઉપાય શોધી રહ્યું છે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ. અને મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસ પ્રસંગે શિક્ષકોને સતત તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવવા અને નવી શિક્ષણ પદ્ધતિઓના ઉપયોગ કરવા હાકલ કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શિક્ષકો વિદ્યાર્થીઓની પ્રતિભાને પોષવામાં અને તેમના ચારિત્રના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર વિચારસરણી અને જિજ્ઞાસાની ભાવનાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો. રાષ્ટ્રપતિએ તમામ સમર્પિત શિક્ષકોના યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી અને તેમને એક મહાન શિક્ષક ગણાવ્યા હતા. આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાન શિક્ષણવિદ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પ્રસંગે દેશભરમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: हर वर्ष 5 सितंबर को पूरे भारत में शिक्षक दिवस मनाया जाता है. यह दिन देश के पूर्व राष्ट्रपति, प्रसिद्ध शिक्षाविद, लेखक और दार्शनिक डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती के उपलक्ष में मनाया जाता है. यह अवसर राष्ट्र निर्माण में शिक्षकों और शिक्षाविदों की महत्वपूर्ण भूमिका का सम्मान करता है. शिक्षक विद्यार्थियों के जीवन को बदलते हैं, पीढ़ियों को दिशा देते हैं और समाज की नींव को मजबूत करते हैं. इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू आज सुबह नई दिल्ली में 48 स्कूली शिक्षकों को राष्ट्रीय शिक्षक पुरस्कार प्रदान करेंगी. चयनित 48 शिक्षक 27 राज्यों, 7 केंद्र शासित प्रदेशों और 6 केंद्रीय सरकारी संगठनों से हैं. राष्ट्रपति उच्च शिक्षा संस्थानों और पॉलिटेक्निक के 21 शिक्षकों और संकाय सदस्यों को भी राष्ट्रीय पुरस्कार प्रदान करेंगी. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में श्री राम कॉलेज ऑफ कॉमर्स SRCCના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે. દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજ SRCC દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક છે, જે વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટના અભ્યાસક્રમો પ્રદાન કરે છે. આ કોલેજની સ્થાપના 1926માં ઉદ્યોગપતિ અને સમાજસેવી સર શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 100 વર્ષમાં સંસ્થાએ અસંખ્ય વિદ્વાનો, વ્યાવસાયિકો અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર પ્રતિભાઓનું સર્જન કર્યું છે. દરમિયાન કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે સાંજે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર

2026ના વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. શ્રી જોશીએ કહ્યું હતું કે શિક્ષકોએ બાળકોને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે તૈયાર કરવા જોઈએ. શ્રી જોશીએ પુરસ્કાર વિજેતાઓના સન્માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી જયંતસિંહ અને ડોક્ટર સુકાંત મજમુદાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ચેન્નઈની એક દિવસની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ હૃદય સંબંધિત રોગોની સારવારમાં સુધારો કરવા પર કેન્દ્રિત રાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદ ઇન્ડિયા વાલ્વ 2026માં ઉપસ્થિત રહેશે. ઉપરાષ્ટ્રપતિ ડિંગિંગમાં ઇન્ડિયા વાલ્વ રજિસ્ટરનો પણ આરંભ કરાવશે. આ ઉપરાંત તેઓ વલ્લુર કોટ્ટમ ખાતે દિનામલાર સમાચારપત્રના પ્રકાશનની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટના વિમોચનમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગોવાની 3 દિવસની મુલાકાતે છે. આવતીકાલે તેઓ ગોવા સંબંધિત બાબતો અંગે ગૃહમંત્રાલયના વિવિધ વિભાગો સાથે બેઠક કરશે. બાદમાં તેઓ નશીલા પદાર્થ અંગે એક પત્રકાર પરિષદને સંબોધન કરશે. સાંજે શ્રી શાહ અટલ ભવનમાં નવા બનેલા ભાજપ રાજ્ય કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કરશે. તેઓ પક્ષની રાજ્ય કોર સમિતિની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. સોમવારે ગૃહમંત્રી પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠક અને ગોવા પોલીસના રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ સન્માન સમારોહમાં હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત રશિયા અને યુક્રેન બંને સાથે સતત સંપર્કમાં છે. ભારત એવા સૂચનો પર વિચાર કરી રહ્યું છે જે સંઘર્ષ ઘટાડવા અથવા સમાપ્ત કરવામાં મદદ કરી શકે. વોર્સોમાં પોલેન્ડના વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોસ્કી સાથેની વાતચીત બાદ તેમણે જણાવ્યું હતું કે યુદ્ધમાં કોઈ વિજેતા નથી બનતું. યુદ્ધથી જાનમાનનું નુકસાન થાય છે અને વિશ્વ પર આર્થિક બોજ વધે છે. ડોક્ટર જયશંકરે સંઘર્ષનો અંત લાવવા માટે વાતચીત અને રાજદ્વારી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સંઘર્ષનો અંત લાવવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. ડોક્ટર જયશંકરે પોલેન્ડ સાથે વેપાર, રોકાણ, સંરક્ષણ અને ખોરાક, ઇંધણ અને ખાતર સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ અગાઉ તેમણે યુક્રેનની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી સાથે ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ થઈ રહ્યો છે, જેમાં 19 દેશોના 105 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પહેલીવાર આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે વર્ચ્યુઅલી આ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત આગામી વર્ષોમાં રમતગમતનું મુખ્ય કેન્દ્ર બનશે. દરમિયાન આ સ્પર્ધામાં 29 સભ્યોની ભારતીય ટીમ ભાગ લઈ રહી છે, જેમાં પેરિસ પેરાઓલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવી, રાકેશ કુમાર અને હરવિંદર સિંહનો સમાવેશ થાય છે. આ સ્પર્ધા રિકવ કમાઉન્ડ W1 અને V1M4 શ્રેણીઓમાં યોજાઈ રહી છે. મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ રાત્રે 8 વાગે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત મેળવવા માટે પ્રયત્ન કરશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ જૂન 2026માં યોજાયેલી UGC નેટની અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રની પુનઃ પરીક્ષાના પેપર માટે પ્રવેશપત્રો જાહેર કર્યા છે. આ વિષયના ઉમેદવારો UGC નેટ વેબસાઇટ પર લોગઇન કરીને તેમના પ્રવેશપત્રો ડાઉનલોડ કરી શકે છે. અંગ્રેજી પરીક્ષા 9 સપ્ટેમ્બરે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી, જ્યારે વાણિજ્ય પરીક્ષા તે જ દિવસે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. કેટલીક પેપર

0: ભૂલોની ફરિયાદોને પગલે આ ત્રણેય વિષયોની પુનઃ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી વધુ ત્રણ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં એક 5 વર્ષનો બાળકનો પણ સમાવેશ થાય છે. આ સાથે બચાવેલા ભારતીયોની કુલ સંખ્યા 187 થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે 275 ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસે શિક્ષકોને તેમના જ્ઞાનનો વિસ્તાર કરવા, નવી ટેકનોલોજી અપનાવી નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ આજે 48 શાળા શિક્ષકો અને 21 અધ્યાપકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી સમારોહમાં સંબોધન કરશે. વિદેશમંત્રીએ જણાવ્યું કે ભારત રશિયા અને યુક્રેન સંઘર્ષ સમાપ્ત કરવામાં મદદ કરી શકે તેવા ઉપાય શોધી રહ્યું છે. અને ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026ના ત્રીજા તબક્કાનો આજથી આરંભ. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: દાયકા પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જોવાયેલું વાઇબ્રન્ટ ગુજરાતનું સપનું આજે વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વાસનું પ્રતીક બન્યું છે. આ જ વિઝનને કેન્દ્રમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 કર્ટન રેઝર કાર્યક્રમે ગુજરાતના ઔદ્યોગિક રોકાણમાં એક નવી દિશા આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓને ગુજરાત વિકાસ યાત્રામાં સહભાગી થવા આમંત્રિત કર્યા.
2: પ્રધાનમંત્રી જી કે શબ્દ ધારા સંકલ્પ કો હમ વાઇબ્રન્ટ ગુજરાત કે માધ્યમ સે ગતિ દેંગે. આજ મેં દેશ ઓર દુનિયા કે એન્ટરપ્રિનર્સ ઇન્વેસ્ટર્સ ઓર બિઝનેસ લીડર્સ કો ગુજરાત આને કા નિમંત્રણ દેતા હું. આઈએ ગુજરાત કી વિકાસ યાત્રા મેં સહભાગી બનીએ, નએ અવસરો સે જુડીએ ઓર ગુજરાત કે યુવાઓ કી પ્રતિભા કે સાથ અપને ભવિષ્ય કો જોડીએ.
1: ગુજરાત હવે માત્ર પારંપરિક ઉદ્યોગો જ નહીં પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 થકી સેમિકન્ડક્ટર, ફિનટેક, ગ્રીન હાઇડ્રોજન અને એઆઈ જેવા ભાવિ ઉદ્યોગોમાં રોકાણનું વૈશ્વિક હબ બનશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના મંત્ર સાથે આગળ વધી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027.
3: મિત્રો, હવે સાંભળશો એક ગીત જે લેવામાં આવ્યું છે ફિલ્મ ગોપાલ કૃષ્ણમાંથી. ગીત, સંગીત અને સ્વર રવિન્દ્ર જૈનના છે.

0: मीत ब्रदर्स अंजान नफियत और कनिका कपूर की आवाजों में रॉय फिल्म का ये गीत आपने सुना। कुमार के बोल थे, मीत ब्रदर्स अंजान का संगीत था। विविध भारती से इस वक्त आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक और इस कार्यक्रम के कुछ और गीत आपको सुनवाएंगे बस एक छोटे से अंतराल के बाद। थोड़ा सा इंतजार।
1: श्रोता मित्रों, आप ट्यून करी छे विविध भारती नो वडोदरा केंद्र 93.9 मेगाहर्ट्ज़ पर वडनेरकर ज्वेलर्स टाइम। અત્યારે સવારના 8:45 અને 20 સેકન્ડ થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: જાઉં પડ્યો
3: ઓફિસ,
2: હેલ્મેટ તો પહેરતો જા।
3: અરે કઈ ના થાય,
4: કઈ ના થાય। આ બહુ નોર્મલ ડાયલોગ છે જે આપણે રોજ બરોજ ના જીવન માં સાંભળીએ જ છીએ। બાઇક ધીમે ચલાવજે, અરે કઈ ના થાય, હેલ્મેટ પહેરતો જા, અરે કઈ ના થાય, ડ્રાઈવ કરતા કરતા ફોન ના યુઝ કર, અરે કઈ ના થાય, સીટ બેલ્ટ તો પહેર, અરે કઈ ના થાય, આ રોંગ સાઈડ છે, અરે કઈ ના થાય। સાંભળ્યું છે ને, પણ જોવા જઈએ તો વાત તો સાચી જ છે। એક વખત માથું છુંદાઈ જાય પછી તો કઈ જ ના થાય। કાર ક્રેશ માં એકાદો હાથ જતો રહે પછી તો કઈ જ ના થાય। રોંગ સાઈડ ચલાવતી વખતે કાર ની સાથે સાથે જીવ પણ ખોઈ બેસીએ પછી તો કઈ જ ના થાય। એટલે જ હંમેશા ટ્રાફિક ના નિયમો નું પાલન કરો, હેલ્મેટ અવશ્ય પહેરો, ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ થી બચો, ડ્રાઇવ કરતી વખતે મોબાઈલ ફોન્સ નો ઉપયોગ ટાળો અને ટ્રાફિક સિગ્નલ્સ ને ફોલો કરો।
5: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત।
6: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
7: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
6: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
8: સવારે 10 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
8: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
7: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: દોસ્તો 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોકા ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: દસ લાખ ની લોટરી મને? વાવ,
7: ફસાણી.
8: નકલી ઓફર્સ થી સાવધાન.
9: આરબીઆઈ કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.
10: ક્યાં પડ્યો?
11: ઓફિસ.
10: હેલ્મેટ તો પહેરતો જા.
11: અરે, કઈ ના થાય.
12: કઈ ના થાય, આ બહુ નોર્મલ ડાયલોગ છે જે આપણે રોજ બરોજના જીવનમાં સાંભળીએ જ છીએ. બાઇક ધીમે ચલાવજે. અરે, કઈ ના થાય. હેલ્મેટ પહેરતો જા. અરે, કઈ ના થાય. ડ્રાઈવ કરતા કરતા ફોન ના યુઝ કર. અરે, કઈ ના થાય. સીટ બેલ્ટ તો પહેર. અરે, કઈ ના થાય. આ રોંગ સાઈડ છે. અરે, કઈ ના થાય. સાંભળ્યું છે ને? પણ જોવા જઈએ તો વાત તો સાચી જ છે. એક વખત માથું છુંદાઈ જાય પછી તો કઈ જ ના થાય. કાર ક્રેશમાં એકાદો હાથ જતો રહે પછી તો કઈ જ ના થાય. રોંગ સાઈડ ચલાવતી વખતે કારની સાથે સાથે જીવ પણ ખોઈ બેસીએ પછી તો કઈ જ ના થાય. એટલે જ હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો. હેલ્મેટ અવશ્ય પહેરો. ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ થી બચો. ડ્રાઇવ કરતી વખતે મોબાઈલ ફોન્સનો ઉપયોગ ટાળો અને ટ્રાફિક સિગ્નલ્સ ને ફોલો કરો.
13: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.

કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. પૂજા પ્લસ ટાઈમ અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર.

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી.

0: कर ज्वेलर्स, जेतलपुर ब्रिज पासे, अलकापुरी, वडोदरा।
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે. પ્રસ્તુતિ વિભુ જોશી.

સુગમ લાગે સરળ અને સુગમ સંગીતમાં હરિની હરિવરની પ્રભુની વાત આવે ત્યારે અને ખાસ તો એ સુગમ સરળ શબ્દ સ્વર રચના જો એ પ્રભુની સાથે વાર્તાલાપના સંદર્ભમાં ઈશ્વર પ્રેરિત શબ્દકારની કલમે લખાયેલું હોય અને એને ખૂબ જ સ્વાભાવિક સભાનતા સંવેદનશીલતા અને સંપૂર્ણ ભક્તિરસના ભાવથી ગવાતું હોય ત્યારે ભક્તિ સંગીત સુગમ સંગીત અને સુગમ સંગીત ભક્તિના સંગીતમાં એક રસ થઈને ખરે જ એક અવિસ્મરણીય અલૌકિક આનંદની અનુભૂતિ આપે છે. અને મિત્રો, આજે આપણે એ એક રસ કરાવનાર વ્યક્તિ મહાવિશેષની વાત કરતા ખૂબ જ ધન્યતા અનુભવીશું. એક એવા શબ્દકાર સાહિત્યકાર કવિ જેમના હર એક શબ્દમાં છે સરસ્વતી ભગવતીનો સાક્ષાત્કાર. શ્વાસે શ્વાસે શબ્દ નામ સ્મરાત્મન જેવો ભાવ જેમના જીવનમાં વણાયેલો છે એવા વિરાટ સવિશેષ સાત્વિક સાહિત્યિક શબ્દ સર્જકની સુગમ રીતે ગવાયેલા ભક્તિ સંગીતને આજે આપણે માણવાના છીએ. અને એ સર્જકની એમના જ મનની વાત કરીએ તો એ કહે કે સામામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા પહા, એ મારો જીવન મંત્ર છે. અને વધુમાં જણાવતા એ એમ કહે કે આ ધ્યાન મંત્ર એમને વિરાસતમાં મળ્યો છે. મિત્રો, જેમના ધ્યાન મંત્રમાં સરસ્વતીની અસીમ કૃપાની વાત હોય અને જેમના નામમાં જ હોય ભગવતીનો સાક્ષાત્કાર એવા સૌમ્ય સાહિત્યકાર શબ્દ સારથી કવિશ્રી ભગવતી કુમાર શર્માના ભક્તિરસથી સભર શબ્દો ગીતોની વાત આજે.

વાંસળી બને કલમ, કેટલી સરસ કલ્પના, પણ છે એ વાસ્તવિકતા? કવિ શ્રી ભગવતી કુમાર શર્માની સંગીતની લગભગ બધા જ વાદ્યો સાથેની આત્મીયતા, સાથે એ વ્યક્તિત્વ જે સંપૂર્ણપણે સાહિત્યને સમર્પિત અને કલમ શબ્દ પ્રત્યેનો

નો પ્રેમ કૃતજ્ઞતા વિશે એ એમ કહે કે શબ્દનું સાત ભાવનું લેણું છે, કેવી રીતે કરું હું ભરપાઈ. અને આગળ વધીને ખાસ એમ કહે કે સુગંધની હું લાણ કરું છું, હું છું અક્ષરનો અત્તર્યો. અને પછી શબ્દને ભગવાન કહીને એમ કહે કે શબ્દે મને ઘડ્યો છે. અને શબ્દની સાથેના પોતાના સંબંધની વાત કરતા એમ કહે કે શબ્દએ મને મારી યાત્રા અઢળક રૂપે કરાવી છે. તો ચાલો મિત્રો, એમની આ અક્ષર યાત્રામાં, એમની આ અંતર યાત્રામાં સાંભળીએ કે પ્રભુને એટલે કે હરિવરને એ કાગળ કેવી રીતે લખે.

દસમા તરબોળ આજનો આ સુખડ જેવો સમય અને ચંદન જેવા સુગમ સંગીતના આ સુભગ સમન્વયની વાતમાં આગળ વાત કરીએ ભક્તિની. ભક્તિ એટલે ઈશ્વરમાં ખોવાઈ જવું, ઈશ્વરને સમર્પિત થવું અને સમાજ જીવન કુટુંબ જીવનની પડોજણ કર્યા વિના જેમણે ભક્તિમાં સંપૂર્ણ લીન થઈને ઈશ્વર ભક્તિ કરી છે એવી કૃષ્ણને સમર્પિત વિરલ બે વિભૂતિઓ અને જે બન્યા છે કૃષ્ણ ભક્તિના બીજા નામ, એક જૂનાગઢનો મહેતો અને બીજી મેવાડની મીરા. અને એ બંનેને કવિ ભગવતી કુમાર શર્મા કેટલી સરદયતાથી આલેખે છે. મારે હૃદયે બે મંજીરા,

જેમના પિતા સામવેદના શબ્દોની પવિત્રતા જાળવે, માતાના મુખેથી ગઝલમાં ગીતાનું પઠન થાય, એ બંનેને એ એમના તીર્થ સ્થાનો કહેતા હોય એવા ગરવીલા ગુજરાતી પોતાના ગુજરાતી હોવાનું ગૌરવ વર્ણવતા એમ કહે કે હું ગુજરાતની રગે રગમાં વ્યાપ્યો છું, પણ એ તીર્થ સ્થાનની ગુજરાતની વાતમાં સવિશેષ એમ ઉમેરે કે એમનું બૃહદતમ તીર્થધામ તો છે સુરત. આવી સરળતા સહૃદયતા સાથેની વાત થાય, સાવ મૃદુ ભાષા સાથે હરિવરને કાગળ લખાય, નરસિંહ મીરાની ભક્તિની સરવાણી ફૂટે, ઈશ્વરની અસીમ કૃપાથી એક ભગીરથ નિર્લેપ હૃદયથી શબ્દ નિસરે ત્યારે હરિને પ્રગટ તો થવું જ પડે ને.

મિત્રો, હરિને હરિલે એવી વાણી ભાષા શબ્દથી હરિ સાથે વાર્તાલાપ થાય, વેદોના ભારેખમ મંત્રો દ્વારા નહીં પણ પોતાની કાલી ઘેલી અભિવ્યક્તિ દ્વારા હરિની સાથે વાત થાય ત્યારે એ ભૂલાઈ જાય કે હું છું માનવ અને એ ઈશ્વર, અને પછી એ હરિને રુધિરે રહેવાની વાત કરે.

મિત્રો, જેમ કવિ ભગવતી કુમાર શર્મા એમ કહે કે હરી મારે રુધિયે રહેજો રે, ઠીક એવી જ રીતે આપણે પણ એમને કહીશું આપ પણ અમારા રુધિયે રહેજો રે. અને આટલી સહજ ભાવાત્મકતાનું કારણ એમ કહી શકાય કે એક વ્યક્તિ જેના શબ્દો જે ઈશ્વર પ્રેરિત અસ્ખલિત સરિતા છે, અને જ્યારે શબ્દનું કુદરતી સર્જન થતું હોય ત્યારે એ શબ્દો હૃદયની ખૂબ જ નજીક પહોંચે છે. એટલે જ એ એમ કહે છે ને કે શબ્દે મને માનવ વ્યવહારોમાં વિવેક સૂચવ્યો છે, શબ્દે મને માનવમાં અંતિમ શ્રદ્ધા રાખવા પ્રેર્યો છે. અને એ આગળ એટલી જ કૃતજ્ઞતાથી કહે છે, જો આટલી રીતે અને આવી રીતે શબ્દ મને કે કોઈને પણ પ્રેરી શકે તો શબ્દનું વરદાન લેણું હું સાત ભવે પણ ન ચૂકવી શકું. તો મિત્રો, એમના આ સાહિત્ય સર્જન પ્રદાનનું લેણું આપણે પણ ભવે ભવ નહીં ચૂકવી શકીએ, પણ યત્કિંચિત એક પ્રયાસ જરૂર કરી શકીએ કે એમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું લખ્યું છે, ઘણા સ્વરૂપોમાં પ્રકારોમાં લખ્યું છે. એવા આ કલમવ્રતી શ્રી ભગવતી કુમાર શર્માના અલગ અલગ સાહિત્ય સ્વરૂપને, ગીતોને, ગઝલોને આ રીતે જ આપણા ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમ થકી પ્રસારિત કરતા રહીશું.

શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે. આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ. પ્રસ્તુતિ વિભુ જોશી. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત, જેમાં આપ સાંભળશો કેટલાક લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો. મિત્રો, આજે 5 સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. કોઈએ બહુ સરસ કહ્યું છે કે અક્ષર જ્ઞાન જ નહીં પણ જે જીવનનું સાચું જ્ઞાન આપે, જગતના અંધકારમાં જે સાચો પ્રકાશ ફેલાવે, એ જ સાચા શિક્ષક કહેવાય. આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણવિદ અને ફિલસૂફ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે, જેણે આપણે સૌ ખૂબ જ આદરપૂર્વક રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આ ખાસ દિવસે દેશના તમામ શિક્ષકોને હૃદયપૂર્વક વંદન.

સાંભળીએ ફિલ્મ જાગૃતિનું આ ગીત, જેને સંગીત આપ્યું છે હેમંત કુમારે. ગીતના શબ્દો અને સ્વર પ્રદીપ કુમારના છે.

મિત્રો, વર્ષ 1962માં જ્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક શિષ્યો અને મિત્રો તેમનો જન્મદિવસ ઉજવવા તેમની પાસે ગયા ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણને બહુ જ નમ્રતાપૂર્વક કહ્યું કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે જો આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો મને ગૌરવ થશે. મિત્રો, ત્યારથી એટલે કે 5 સપ્ટેમ્બર 1962થી દર વર્ષે શિક્ષકોના સન્માનમાં આ દિવસને ઉજવવામાં આવે છે. તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું કારણ જ શિક્ષણ અને શિક્ષકો પ્રત્યે તેમનું ઊંડું સમર્પણ છે. હવે પ્રસ્તુત છે લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ મેં ચૂપ રહુંગીનું આ ગીત. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીતકાર ચિત્રગુપ્ત.

0: 10 લાખ ની લોટરી મને. વાવ,
1: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
0: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
2: મિત્રો, આપણા ભારતની શિક્ષણ પરંપરા અત્યંત પ્રાચીન છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ માત્ર માહિતી આપવાનો નહોતો. ગુરુ શિષ્યને જ્ઞાનીની સાથે સાથે જીવનમૂલ્યો, શિસ્ત, જવાબદારી અને સદાચાર શીખવતા. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે, ગુરુ દેવો ભવ. માતા પિતા બાળકને જીવન આપે છે, પરંતુ શિક્ષક એ જીવનને દિશા આપે છે. એક સારો શિક્ષક વિદ્યાર્થીને માત્ર એ નથી કહેતો કે સાચો જવાબ શું છે, પરંતુ તે વિદ્યાર્થીને શીખે છે કે સાચો જવાબ કેવી રીતે શોધવો. પ્રસ્તુત છે ફિલ્મ કિતાબનું આ ગીત, જેને સ્વર આપ્યો છે પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી કોલ્હાપુરે. ગીત લખ્યું છે ગુલજારે, સંગીતકાર RD બર્મન.

0: देखो, घूंघट डाल के चलता है, मांग में सिंदूर भरता है। माथे रोज लगाए बिंदी, इंग्लिश बोले मतलब हिंदी।
1: इस पगड़ी से बट पर वोट मतलब क्या?
0: माथे रोज लगाए बिंदी, इंग्लिश बोले मतलब हिंदी। हिंदी में अलजेब्रा छान,
1: पी आई पी अटल बिहारी बनियान,
0: बी आई पी।
2: सौनी माटे सामाजिक सुरक्षा अटल पेंशन योजना, मोदी जी नो संकल्प।
3: योजना उन नौजवानों के लिए है ताकि आप जब 60 साल के होंगे आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
2: अत्यार सुधी में आ योजना साथे 9,50,00,000 थी वधु लाभार्थियों जोड़ाई चुक्या छे। जो आप पण 18-40 वर्ष की उम्र ना छो तो मासिक अटल पेंशन सहित योजना ना 3 गेरंटीड फायदाओं की जानकारी माटे आपनी नजीकनी बैंक शाखा में संपर्क करो।
4: મિત્રો, શિક્ષક વર્ગખંડમાં ભણાવે છે પણ તેની અસર વર્ગખંડની ચાર દિવાલોથી ઘણી આગળ જાય છે। આજનો વિદ્યાર્થી આવતીકાલનો ડૉક્ટર બની શકે છે, એન્જિનિયર બની શકે છે, વૈજ્ઞાનિક બની શકે છે, કલાકાર બની શકે છે, પ્રશાસક બની શકે છે, ઉદ્યોગ સાહસિક બની શકે છે અથવા પોતે એક શિક્ષક બની શકે છે। એટલે શિક્ષક એક વ્યક્તિ નહીં પરંતુ તે આવતીકાલના સમાજને ઘડે છે, રાષ્ટ્રના નિર્માણમાં એ મહત્વની ભૂમિકા પણ ભજવે છે। ફિલ્મ પાઠશાળાનું ગીત પ્રસ્તુત છે સલીમ મર્ચન્ટના સ્વરમાં, ગીત સંગીત હનીફ શેખના છે।

ખુશ થયા છે, તમારી નિષ્ફળતામાં હિંમત આપી છે, તો આજે તેમને માત્ર હેપી ટીચર્સ ડે એટલું જ ના કહો, એક ફોન કરો, એક સંદેશ મોકલો અને માત્ર એટલું જ કહો કે સર, મેડમ, તમે મને જે શીખવ્યું છે હું ક્યારેય નહીં ભૂલું. વિશ્વાસ માનજો, આ ચાર શબ્દો કોઈ પણ શિક્ષક માટે સૌથી મોટું સન્માન બની શકે છે. તો મિત્રો, નવું નવું શીખતા રહો, આગળ વધતા રહો અને તમારા શિક્ષકોનું સન્માન કરતા રહો. સાંભળીએ ફિલ્મ ચિલ્લર પાર્ટીનું આ ગીત. ગુરુકરાય, કેશવરાય, ફિરોઝા અને આજીવાસન સ્કૂલના વિદ્યાર્થીઓના સ્વરમાં અમિતાભ ભટ્ટાચાર્યની રચના છે, સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ.

મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. હવે પ્રસ્તુત છે હિન્દી પોપ ગીતોનો કાર્યક્રમ. પ્રથમ સાંભળીએ કેકેના સ્વરમાં આ ગીત આલ્બમ પલમાંથી.

વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો હિન્દી પોપ ગીતોનો કાર્યક્રમ. હવે સાંભળશો સુનીતા રાવના સ્વરમાં આ ગીત આલ્બમ તલાશમાંથી.

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં આપ સાંભળશો લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં આનંદ બક્ષીની ગીતરચના, જેને સંગીત આપ્યું છે ઉત્તમ સિંગે. ફિલ્મનું નામ છે દિલ તો પાગલ હૈ.

પૂજા પ્લસ, પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

મિત્રો, હવે પ્રસ્તુત છે ફિલ્મ અંજામનું ગીત, આનંદ મિલિંદના સંગીત નિર્દેશનમાં. સમીરની રચનાને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિકે.

0: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: સૌની માટે સામાજિક સુરક્ષા, અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
3: અત્યાર સુધીમાં આ યોજના સાથે 9,50,00,000 થી વધુ લાભાર્થીઓ જોડાઈ ચુક્યા છે. જો આપ પણ 18 થી 40 વર્ષની ઉંમરના છો તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ ફાયદાઓની જાણકારી માટે આપની નજીકની બેંક શાખામાં સંપર્ક કરો.
0: મિત્રો, હવે પછીનું ગીત લેવામાં આવ્યું છે ફિલ્મ જીતમાંથી. ગીતકાર સમીર, સંગીતકાર નદીમ શ્રવણ, સ્વર વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકનો છે.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: જાઉં પડ્યો
2: ઓફિસ,
1: હેલ્મેટ તો પહેરતો જા.
2: અરે કઈ ના થાય.
3: કઈ ના થાય, આ બહુ નોર્મલ ડાયલોગ છે જે આપણે રોજ બરોજના જીવનમાં સાંભળીએ જ છીએ. બાઇક ધીમે ચલાવજે. અરે કઈ ના થાય. હેલ્મેટ પહેરતો જા. અરે કઈ ના થાય. ડ્રાઈવ કરતા કરતા ફોન ના યુઝ કર. અરે કઈ ના થાય. સીટ બેલ્ટ તો પહેર. અરે કઈ ના થાય. આ રોંગ સાઈડ છે. અરે કઈ ના થાય. સાંભળ્યું છે ને, પણ જોવા જઈએ તો વાત તો સાચી જ છે. એક વખત માથું છુંદાઈ જાય પછી તો કઈ જ ના થાય. કાર ક્રેશમાં એકાદો હાથ જતો રહે પછી તો કઈ જ ના થાય. રોંગ સાઈડ ચલાવતી વખતે કારની સાથે સાથે જીવ પણ ખોઈ બેસીએ પછી તો કઈ જ ના થાય. એટલે જ હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો. હેલ્મેટ અવશ્ય પહેરો. ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગથી બચો. ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ ફોન્સનો ઉપયોગ ટાળો અને ટ્રાફિક સિગ્નલ્સને ફોલો કરો.
4: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, ફિલ્મ સંગીતમાં હવે પ્રસ્તુત છે વિનોદ રાઠોડ અને પૂર્ણિમાના સ્વરમાં સમીરની રચના. ફિલ્મનું નામ હીરો નંબર 1. સંગીતકાર આનંદ મિલિંદ.

દુસ્વા સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: સૌની માટે સામાજિક સુરક્ષા, અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
3: અત્યાર સુધીમાં આ યોજના સાથે 9,50,00,000 થી વધુ લાભાર્થીઓ જોડાઈ ચુક્યા છે. જો આપ પણ 18-40 વર્ષની ઉંમરના છો તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ ફાયદાઓની જાણકારી માટે આપની નજીકની બેંક શાખામાં સંપર્ક કરો.
4: પડ્યો
5: ઓફિસ,
4: હેલ્મેટ તો પહેરતો જા.
5: અરે કઈ ના થાય,
6: કઈ ના થાય, આ બહુ નોર્મલ ડાયલોગ છે જે આપણે રોજ બરોજના જીવનમાં સાંભળીએ જ છીએ. બાઇક ધીમે ચલાવજે, અરે કઈ ના થાય, હેલ્મેટ પહેરતો જા, અરે કઈ ના થાય, ડ્રાઈવ કરતા ફોન ના યુઝ કર, અરે કઈ ના થાય, સીટ બેલ્ટ તો પહેર, અરે કઈ ના થાય, આ રોંગ સાઈડ છે, અરે કઈ ના થાય. સાંભળ્યું છે ને, પણ જોવા જઈએ તો વાત તો સાચી જ છે. એક વખત માથું છુંદાઈ જાય પછી તો કઈ જ ના થાય. કાર ક્રેશમાં એકાદો હાથ જતો રહે પછી તો કઈ જ ના થાય. રોંગ સાઈડ ચલાવતી વખતે કારની સાથે સાથે જીવ પણ ખોઈ બેસીએ પછી તો કઈ જ ના થાય. એટલે જ હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો, હેલ્મેટ અવશ્ય પહેરો, ઓવર સ્પીડિંગ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ થી બચો, ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ ફોન્સનો ઉપયોગ ટાળો અને ટ્રાફિક સિગ્નલ્સને ફોલો કરો.
7: ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: સુના ન ભૂલીએ, હર શુક્રવાર શામ 7:45 પર અનમોલ યાદેં, દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી પર.
9: વિવિધ ભારતી પર ઇસ વક્ત આપ સુન રહે હૈ કાર્યક્રમ યાદો કી મહેફિલ, ઓર કાર્યક્રમ મેં અબ વક્ત હૈ એક અંતરાલ કા.